0: 90.8 FM આપણો રેડિયો આપણી વાતે.
1: કિસાન સાથીઓ, ખેતી બાડી કાર્યક્રમ મેં આપને આજ પ્યાજ કી ખેતી સે જુડી હુઈ બહોત સી મહત્વપૂર્ણ જાણકારીઓ કો જાના. સાથ હી આપને હમારા યુવા આજ કા જો કેસે સ્વરોજગાર કી યોજનાઓ કે બારે મેં આપને જાના ઓર સાથ હી કેસે હમારા યુવા કૃષિ શિક્ષા લેકર કેસે અચ્છે સે અચ્છા વ્યવસાય કર સકતા હૈ, કેસે અપના અપની પઢાઈ કો ઓર અચ્છે સે મજબૂત બના સકતા હૈ, આદિ જાણકારીઓ કો જાના. કિસાન સાથીઓ, યહાં પર વક્ત હો ચલા હૈ આપસે વિદા લેને કા. આપસે પુનઃ કલ મુલાકાત હોગી ઇસી સમય ઇસી વક્ત. તબ તક કે લિયે બને રહીએ હમારે સાથ રેડિયો ટાંટિયા વ્હીલ 90.8 FM છાબવા કી આવાજ.
2: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ હમારા ખાસ રેડિયો પ્રોગ્રામ, જહાં હમ બાત કરતે હૈ હમારે ઘર મેં હી મૌજૂદ હમારે ઉન પ્યારે પ્યારે બેઝુબાન સાથીઓ કી, જો હમેં સેલ્ફલેસલી બિના કિસી ઇચ્છા ઓર ચાહત કે હમસે મોહબ્બત કરતે હૈ, પ્યાર કરતે હૈ. ફિર વો ચાહે પ્યારે પ્યારે કુત્તે હો, બિલ્લિયાં હો યા છોટે છોટે નન્હે સાથી, યહાં આપકો મિલેંગી ઉનકી દેખભાલ, પ્યાર ઓર મઝેદાર કિસ્સો સે જુડી હુઈ બાતેં. તો બને રહીએ હમારે સાથ, ક્યોંકિ આજ કા એપિસોડ હૈ બેહદ ખાસ.
3: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ આપકી આરજે તનુષા આપકે તરાનું કી હમસફર કો, ઓર એસએન રેડિયો પર આજ હમ સુનેંગે એક દિલ છુ લેને વાલા એપિસોડ, જિંદગી કે રંગ પેટ્સ કે સંગ, હમારા સ્પેશિયલ એડિશન. દોસ્તો, કભી કભી જિંદગી એસે રિશ્તો સે મિલવાતી હૈ જો લફ્ઝો સે પરે હોતે હૈ, જો સિર્ફ સાથ નહીં દેતે બલ્કિ હમેં જીના સિખાતે હૈ. આજ કી મહેફિલ થોડી ખાસ હૈ, થોડી ગહેરી હૈ, ક્યોંકિ આજ હમ બાત કરને વાલે હૈ એક એસે પ્યાર કી જો આજ ભી યાદો મેં જિંદા હૈ. હમારે સાથ હૈ ડોક્ટર હેમંત ઓર ઉનકી જિંદગી કા એક બહોત હી અનમોલ હિસ્સા, ઉનકા પેટ ઝુલુ, એક બ્લેક કોકર સ્પેનિયલ, જો સિર્ફ એક પેટ નહીં એક દોસ્ત, એક રક્ષક ઓર એક ફેમિલી મેમ્બર થા. તો ચલિયે આજ યાદો કે સાથ જિંદગી કે ઇસ રંગ કો મહેસૂસ કરતે હૈ. તો ડોક્ટર હેમંત, આપકા બહોત બહોત સ્વાગત હૈ હમારી આજ કે જિંદગી કે રંગ પેટ્સ કે સંગ પર. કેસા ફીલ કર રહે હૈ સર આજ?
4: થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી, બહોત અચ્છા લગ રહા હૈ કે હમારે પેટ્સ કે બારે મેં કોઈ તો સોચતા હૈ.
3: હા જી, હા જી, હમે લગા યે શો બહોત ઇમ્પોર્ટન્ટ હૈ, ઓર જબ મેને આપકી પ્રોફાઇલ દેખી ઓર આપકો જાના તો મુજે લગા આપસે ઝ્યાદા કરેક્ટ ગેસ્ટ ઇસ શો કે લિયે કોઈ હો નહીં સકતા, બીકોઝ આપકા સિર્ફ એક પેટ સે રુઝાન નહીં હૈ, અપને પેટ સે રુઝાન નહીં હૈ, આપ બહોત સારે પેટ્સ, બહોત સારે સ્ટ્રે એનિમલ્સ કો સર્વિસ કરતે હૈ ઓર ઉનકે લિયે દિલ સે મહેસૂસ કરતે હૈ, જો હમારે લિયે બહોત ઇમ્પોર્ટન્ટ હૈ. આજ હમ ચાહેંગે કે હમારે શ્રોતાગણ ઇસ મેસેજ કો આઉટ એન્ડ લાઉડ સમજે કે આપ કેસે સેવા ભાવ સે ઇન જીવો કી સહાયતા કર સકતે હૈ, ઇનકો એક અચ્છા જીવન દે સકતે હૈ, અપને આપ સે ખુદ સે બહાર નિકલ કર કિસી ઓર જીવ કે બારે મેં સોચ સકતે હૈ. તો ડોક્ટર, સબસે પહેલે મેં ઝુલુ કે બારે મેં પૂછના ચાહુંગી, આપકા પેટ કેસા થા, ઉસકે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેસે થે, થોડા સા ઝુલુ કે બારે મેં અગર આપ બતાના ચાહે તો હમે.
4: અચ્છા, 2012 મેં હમારે પાસ આયા થા એન્ડ છોટા સા થા, બિલકુલ હી નન્ના મુન્ના સા, એન્ડ શરૂ મેં હી જબ ઉસકો ભોંકના તક નહીં આતા થા તો હમારે ઘર કે બિલકુલ ગેટ પે મેં કદમ આગે બઢા રહા થા ઓર વો એકદમ સે ચિલ્લાતા હુઆ આયા. ઉસ ટાઈમ ઉસકો ભોંકના ભી નહીં આતા થા સહી સે, ઇનફેક્ટ ભોંકતા ભી નહીં થા, તો ભી ઉસને દો ગાડીઓ કે નીચે સે દેખ લિયા કે મેરા પાંવ એક સાંપ કે ઉપર પડને વાલા થા.
3: ઓ માય ગોડ,
4: તો યે સાંપ કોબરા સાંપ થા, વો એકદમ સે એસા ભોંકતે ચિલ્લાતા હુઆ આયા. તો ફર્સ્ટ થોટ તો મેરે દિમાગ મેં યહી આયા કે ઇસકો હો ક્યા ગયા હૈ, યુ નો, તો એકદમ સે આયા ઓર કુછ કાટને લગા, તો મેં પીછે કો હટા દેખને કે લિયે ઉસકી તરફ, તો દેખા મેરે આગે આકે વો ભોંકને લગા સાંપ કે તરફ, તબ મેરે કો સાંપ દિખા ઓર દેખા કે કો

0: અન ભાઈઓ, જબ આપું પાલતુ પશુ આપણે ઘેર પાળી તો જેવી રીતે મનખું બીમાર થાય તેવી રીતે પશુઓમાં પણ તરહ તરહની બીમારીઓ આવે, અને આજ એવી અલગ અલગ પ્રકારની જો બીમારીઓ પશુઓમાં આવે તેનું નિદાન કેવી રીતે કરવાનો, અલગ અલગ બીમારીઓ પર કેવી રીતની આપણને દેખભાલ કરવાની, કેવી રીતે આપણને ડાક્ટર સાથે સંપર્ક કરીને દવા ખવડાવવાની, એ બધી વાતો આજ એના કાર્યક્રમમાં આપું સાંભળવાના છે. અને એ બધી વાતો આજ આપણને વતાડશે સ્ટુડિયોમાં મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વતાડો કે પશુઓમાં ખાદ્યજન વિષકતાના કારણ અને એના નિદાનની વાતો, એ શું કહેવાય, એ બધી વાતો ભીલીમાં આપણા કિસાન ભાઈઓને સમજાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા રોગના કારણ અને તેઓના નિદાનના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પશુપાલન વ્યવસાયમાં આહાર અને આહાર પર સૌથી જ્યાદા ખર્ચો થવાને કારણ હસ્તો અને સંતુલિત આહારનો વિશેષ મહત્વ છે. હરાચારાના ન્યૂનતમ દર પર પોષક તત્વોની આપૂર્તિના કારણ એમાં સૌથી અસલ પશુ આહાર માન્ય ગયો છે. પૂર્ણ હમણે અકાલની ભીષણ સ્થિતિને કારણ ઇહોની ઉપલબ્ધતા ઘણી કમ છે. સારાની ફસલીઓની બુવાઈના ટાઈમ પર પાણીના અભાવને કારણ ફસલીઓમાં બઢોતરી રોકાઈ જાય છે અને સારો સીમાઈને હૂકવા લાગે છે, અને એની પ્રકારથી અવિકસિત અને સીમાઈ અને સારાના વિષાક્ત તત્વો રહેશે ત્યાં તેઓના સેવનથી પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા રોગ થઈ જાય છે. અકાળના ટાઈમ પર લીલો સારાના અનુભવમાં પોષક તત્વોની આપૂર્તિ હારું કુટું અને અન્ય ઉકેલા રેસાદાર સારાને યુરિયાથી ઉપચારિત કરીને પશુઓને ખવડે જાય છે. યુરિયા ઉપચારિત ઉકેલો સારો તૈયાર કરતા વખત અસાવધાનીથી યુરિયા ઉપચારિત સારાની જ્યાદા માત્રાથી સેવન કરવાથી વિષાક્તા થઈ જાય છે. પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા કઈ કારણોથી થઈ જાય છે અને તેમાં ઝેર ફેલે છે અને જેના પર પશુપાલકોનો કોઈ નિયંત્રણ નહીં હોય તેઓ કુછ વિષાક્તાને જો હંમેશા પશુપાલનની જાણકારીના અભાવમાં ઈ રહી જાય છે, અને પશુપાલક કુછ સાવધાનીઓ રાખે અને પશુઓને ઈઓના પ્રભાવથી વસાડીને રાખી શકે તો એ વિષાક્તા એવી રીતે છે. સમય નાઇટ વિષાક્તા, નાઇટ્રેટ વિષાક્તા અને યુરિયા વિષાક્તા, સાયનાઇડ વિષાક્તા યા વિષાક્તા મુખ્ય એવા સારા સેવન કરવાથી થાય છે જેનમાં સાયનોજેનિક ગ્લુકોસાઇડ રહેશે અને એના ગ્લુકોસાઇડ પર સારા ન અને રૂમેનમાં મોજૂદ એન્ઝાઇમની ક્રિયાથી હાઇડ્રોસાયનિકનો અમ્લ નીકળે છે ત્યાં વિષાક્તા રહેશે ઝેરીલા. અને સાયનાઇડ વિષાક્તામાં ઓક્સિજનના વાહક એન્ઝાઇમ્સ પ્રભાવિત થવાને કારણ શરીરના ઉત્તકોમાં ઓક્સિજન નીપુગવા દે, તેથી તેમાં દમ ઘૂંટવાથી પશુઓની મોત થઈ જાય છે. એમ તો કઈ પોધા સારા છે અને તેથી સેવનથી સાયનાઇડ વિષાક્તા બી થઈ જાય છે, પણ એમાં સાયનાઇડની માત્રા કઈ મોસમો અને પોધાના વિભિન્ન ભાગોમાં ભિન્ન ભિન્ન અલગ અલગ રહેશે. મુખ્ય જવાર બાજરો સરી આદિમાં કદી કદી યા કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં સાયનોજિનક ગ્લુકોસાઇડની જ્યાદા માત્રાને કારણ તેના સેવનથી પશુઓની મોત થઈ જાય છે. સારામાં વિષની માત્રા, તેની અવસ્થા, ભૂમિમાં નાઇટ્રોજનની ઉપસ્થિતિ અને કિસાનને દ્વારા બોવાઈના ટાઈમ પર સારાની બઢોતરી હારું આલીગી યુરિયાનો એના ખાતરનો પાણીની કમી આદિ કારકો પર નિર્ભર કરે છે. વિશેષ રૂપથી પાણીની કમીને કારણ પૌધાની બઢોતરી અને વિકાસ રોકાઈ ગયો હે તો પાયડા હુકીને સીમાઈ જાય છે અને પીળા પડે.

0: जाए से एवा सारा ने साइनाइड नी मात्रा बढ़ी जाए से अने लीला सारा ना अभाव में भूकेलो पशु यो सारो देखता देखता लालच में आवीने पूरो खाई जाए से अने जानकारी ना अभाव में पशु पालक भी छुपसा बही जाए से अने विकसित ज्वार बाजरो अने शरीर ने लीला सारा ना अभाव में आलवा लागे से दिनथी पशु नी मोहत थाई जाए से। तो लक्षण तो किसान साथियों साइनाइड युक्त सारा थी अचानक ज्यादा सेवन थी 10 थी 15 मिनट बाद में पशु में विषाक्तता ना लक्षण प्रकट थवा लागे से। पशु बेचैन थवा लागे से अने मुंह थी लाल पड़वा लागे से। हा लेवा में कठिनाई लागे से अने पशु मुंह खोली ने हा लेवा लागे से। मांसपेशियों में ऐठन दर्द थवा लागे से अने पशु घणो कमजोरी नी वजह थी लड़खड़ाई ने जमीन पर पड़वा लागे से। पशु आपड़ा माथा ने पेट नी तरफ घुमाड़ी ने लटकी जाए से। मोहना कड़वा बदाम जेवी गंध आवे से अने रक्त नो रंग चमकीलो रातो थाई जाए से अने मोहत ना टाइम पर दम घोटवा जेवी करहाट्यो मने कुहे से अने पीड़ा थाई से तीना। तो किसान साथियों इना उपचार हारू साइनाइड विषाक्तता ना लक्षण प्रकट थाता ही पशु ने सोडियम नाइट्रेट 3 ग्राम अने सोडियम थायोसल्फेट 15 ग्राम 200 मिलीलीटर डिस्टिल्ड पानी में घोली ने नस ने द्वारा आलवी जोई। सोडियम थायोसल्फेट 30 थी 60 ग्राम मोह में आलवी जोई अने साइनाइड ग्रस्त सारा ने खाई ने पशु ने पानी नी पीवाड़व जी वसाओ। तो किसान साथियों सारा गाह में जहाँ सरवा जाए तीना हारू ली जाता वक्त पशुओं ने कम बढ़ेली ज्वार बाजरो खवाड़वो जोई अने शरीर नी फसल नी खावा देवानी। असली सिंचाई करेली ज्वार शरीर पशुओं ने लीला सारा ना रूप में आलवानी अने बेशियार वारी असली बारिश थावानी बाद में बढ़ेली फसल ने पशुओं ने खवाड़ी जाए। साइनाइड ग्रस्त सारा ने थोड़ा टाइम तक हुकवा देवानो सीमावा देवानो अने तीने मा शीरा मेलवी ने साइनलेज ने रूप मा खावड़वा थी भी विषनो प्रभाव कम थाई जाए से अने नाना सीमाला पीला हुकी ने एवा ही पौधा ने शारो ना रूप सारा ना रूप मा उपयोग नी करवो जोई। तो किसान साथियों हाउ नाइट्रेट विषाक्तता नो मतलब हूँ थाय कि यो उच्च नाइट्रेट युक्त सारा ना सेवन थी थाय से। सारा मा नाइट्रेट नी मात्रा सामान्यतः ज्यादा नी रहे से पुन जेर नाइट्रोजन वालू उर्वरक ज्यादा मात्रा मा भूमि मा मेलवी दे तो तीना टाइम पर उगवा वाला लीला सारा ना विशेष कर मक्की जई सुडान घास आदि मा नाइट्रेट नी मात्रा बढ़ी जाए से। नाइट्रेट विषाक्तता मुख्य एवा सारा ना सेवन थी थाय से तीहोनी बढ़ोतरी हुकेला अने अन्य विषाक्तताओं ने कारण रोकाई गयो है। इना सारा नी जेडियो बढ़ोतरी रोकाई जावाना टाइम पर नाइट्रेट अवशोषित करे से अने नाइट्रेट नो अन्य वाहक पानी से। उच्च नाइट्रेट युक्त पानी ना सेवन थी भी पशुओं मा विषाक्तता थाई जाए से अने पशु नाइट्रेट युक्त सारा पानी ने ज्यादा मात्रा में सेवन करवाथी नाइट्रेट नो नाइट्रेट में परिवर्तन थाई जाए से। त्यो अत्यंत घणो जहरीलो रहे से अने यो खून में पूगी ने हिमोग्लोबिन में बदली जाए से। तो किसान साथियों जेवी रीते तीनथी शरीर ना कई एवा ऊतकों में ऑक्सीजन नी पूगवा दे से अने सारा में शुष्क आधार पर 0.15% नाइट्रेट नाइट्रोजन हानिकारक नहीं रह से जबकि 0.45% से ज्यादा मात्रा ज्यादा जहरीली रह से। इना तरथी पीवाना पानी में 0 ppm नाइट्रेट अने नाइट्रेट 10 ppm नाइट्रेट ने हानिकारक नहीं रह से। पुन 300 ppm नाइट्रेट નાઇટ્રોજન યુક્ત પડવાથી સેવનથી વિષાક્તતા અને ઝેરવળ ઝેરીલી થઈ જશે. તો કિસાન સાથીઓ, એના લક્ષણ: નાઇટ્રેટ વિષાક્તતા રેવા પર પશુની હાહ અને નાડી દર બળી જાય છે, હાહ લેવામાં કઠિનાઈ અને માંસપેશીઓમાં એઠન અને કમજોરી આવી જાય છે. પશુ આપણા શરીરને પેટની તરફ ઘુમાડીને લટકાર નાખે છે અને મોં ખુલ્લું રાખીને હાહ લે છે. ઓક્સિજનની કમી થવાને કારણે આંખ, નાક અને શ્લેમા ઝીલી ઘેરા રંગની થઈ જાય છે. વિષાક્તતાની તીવ્ર અવસ્થામાં ખૂનનો રંગ રાતો અને ચોકલેટી ભૂરો થઈ જાય છે અને એનાથી પશુની એક થી ચાર ઘંટામાંથી એની મોત થઈ જાય છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર: મેથિલિન બ્લ્યુના 1%, ક્યુલિયનની 50-100 મિલી માત્રા હુદોહી નસમાં આલ દેવી જોઈએ. એસ્કાર્બિન એસિડ 5 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ શરીરના ભારના અનુસાર નસમાં આલવી જોઈએ. વસાવ: તો કિસાન સાથે નાઇટ્રેટ યુક્ત સારાની થોડી થોડી માત્રા આલતું રહેવું અને લગભગ 1 મહિનામાં ઈંહની માત્રા બઢાઈ જઈ શકે. નાના હુકીન એઠ્યો પર પીળા, મુરઝાયેલા અને પોધાને સારાના રૂપમાં ઉપયોગ નહીં કરવો જોઈએ. યુરિયા વિષાક્તતા: તો કિસાન સાથીઓ, લીલા સારાને દાણાની કમીને કારણ પશુઓના નિર્ભરતા, હુકેલા રેશેદાર સારો પરબડી જાય છે. એના પ્રકારથી સારાની પૌષ્ટિકતા બઢાવવા હારું સૌથી બઢિયા હસ્તી સરળ અને કારગર વિધિ છે યુરિયા ઉપચારિત સારો. યુરિયા ઉપચારિત કરતા સમય કિસાનભાઈને યુરિયાના ઘોળને ઠીક તો નહીં મિલાઈ જાય અને પશુને દ્વારા યુરિયાનો ઘોળ બી પી જાય છે અને યુરિયા ઉપચારિત સારો જ્યાદા માત્રામાં ખાઈ જાય છે અને પશુને યુરિયા વિષાક્તતા તેના કારણ થઈ જાય છે. યુરિયા વિષાક્તતાનો રક્તમાં અમોનિયમની માત્રા બઢી જાય છે, તેના કારણે યુરિયા રૂમેનમાં પૂગીને અમોનિયામાં બદલી જાય છે. તેથી રૂમેનમાં મોજૂદ જીવાણુ ઉપયોગમાં લઈને જીવાણુ પ્રોટીન બનાવી લેશે. પણ યુરિયાની જ્યાદા માત્રાથી સેવન કરવાથી જ્યાદા માત્રામાં બનેલો અમોનિયા પૂરી તરહથી જીવાણુ પ્રોટીન બનાવવામાં ઉપયોગમાં નહીં આવી પાય. રૂમેન દ્રવ્યમાં અમોનિયાની માંગ બઢી જવાથી રૂમેનનો પીએચ બઢી જાય છે અને અમોનિયાનો અવશોષણ બી બઢી જાય છે. તેથી રૂમેન દ્રવમાં અમોનિકલ નાઇટ્રોજન બઢી જાય છે અને રૂમેનમાં જીવાણુ પ્રોટીનના સંશ્લેષણ હારું અમોનિકલ નાઇટ્રોજન માત્ર 5-7 મિલીગ્રામ થી લગાડીને 1000 મિલીગ્રામ રહેવી જોઈએ. પણ વિષાક્તતાની સ્થિતિમાં રૂમેન દ્રવમાં 80 મિલીગ્રામ થી લગાડીને 100 મિલીગ્રામ, રક્તમાં 0.7 થી લગાડીને 0.8 મિલીગ્રામ 100 મિલીગ્રામ થઈ જાય છે. તો એના લક્ષણ: તો કિસાન સાથીઓ, યુરિયા વિષાક્તતાથી પશુ બેચેન રહે અને સુસ્ત થઈ જાય, મોંથી જ્યાદા માત્રામાં લાળ ટપકવા લાગે અને માંસપેશીઓમાં એઠન થવા લાગે અને પશુ લથડવા લાગે. તો કિસાન સાથીઓ, પશુઓને આફરો થઈ જાય અને હાહ લેવામાં બી કાફી કઠિનાઈ આવવા લાગે. પશુ બાર બાર પેશાબ અને ગોબર કરતો રહે અને યુરિયા જ્યાદા માત્રામાં સેવન કરવાથી પશુની વેગી મૃત્યુ થઈ જાય છે. ઉપચાર: તો કિસાન સાથીઓ, યુરિયા વિષાક્તતાના લક્ષણ પ્રકટ થતા હિ પશુને સૌથી પહેલું 25-30 લીટર ટાડું પાણી પીવાડવું જોઈએ. પાણીમાં થોડો ગોળ અને શીરા મેલાવાથી પશુ આસાનીથી પાણી પી લેશે. હોથી 200 મિલી એસિટિક એસિડ સિરકા 2-5 લીટર પાણીમાં મેળવીને પીવાડવું જોઈએ. વિષાક્તતાના પ્રભાવના અનુસાર સિરકાની માત્રા બી બઢાઈ જઈ શકે. તો કિસાન સાથીઓ, વસાવ: અગર વસાવ કરવો હોય તો સારા ઉપચારિત કરવા હારું ઉપયોગમાં લઈ જવાવાળા યુરિયાના ઘોળને પશુથી શેટી રાખવાનું અને સારાને યુરિયા ઉપચારિત કરતા વખત સાવધાની બરતવાની અને યુરિયાની નિર્ધારિત માત્રાનો ઉપયોગ કરવાનો. સારામાં યુરિયાના ઘોળને પહેલી ભાતી મેળવી દેવાનું. ઉપચારિત સારાને થોડી થોડી માત્રામાં અને સામાન્ય સારાને હાથે મેળવીને ખવાડવાનો. ઉપચારિત સારાની હાથે પશુઓને પર્યાપ્ત માત્રામાં પાણી મેળવીને આલવાનું. ઉપચારિત સારાની હાથે પશુઓને પર્યાપ્ત માત્રામાં પાણી પીવાડવાનું. પશુપાલક ભાઈ ધ્યાન રાખવાનું કે તીહુના પશુ કમ બળેલી અને હુકેલી જુવાર, બાજરા, સરી, મકઈ આદિની ફસલીઓને ખવાડવાનું. યુરિયા ઉપચારિત કરતા વખતે યુરિયાની સહી માત્રાનો પ્રયોગ કરવાનો અને યુરિયા ઉપચારિત સારાની માત્રા આહારમાં ધીરે ધીરે બળાવતું જવાનું. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા કારણ અને તેના નિદાનની જાણકારી હમણાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ લઈએ એક નાનો બ્રેક અને સાંભળી લઈએ આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડ લાડિયા પહેણે અને તીનમાં જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજોમતી કિસાન ભાઈઓ કઈ થા હમલતા રેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM.
3: રેડિયો

0: ના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં આપુ વાત સાંભળી રહ્યા છે પાલતુ પશુઓમાં થવાવાળા રોગ અને તેનુંના નિદાનની વાતો. કાર્યક્રમને અગાડી બઢાવી અને હાવ સાંભળી આપુ, જેને હિન્દીમાં લંગડી રોગ કહે છે અને આપુ ભીલી બોલીમાં એને ડગરાન ખત આવી ગયો કહે છે. કિસાન ભાઈઓ, યો રોગ અધિકતર સુમાહામાં ઝેર થવાના કારણ દેખી જો ડગરા વેડમાં ઉભા થાય રે અને તેના કારણ દેખી યો રોગ પશુઓમાં આવી જાય. એનાથી જો આપણા ડગરા અકડી જાય અને એની ખૂરમાં ખત આવી જાય, એના કારણ દેખી એને લંગડી રોગ કહેશે. તો એ બધી વાતો વિસ્તારપૂર્વક આપુન વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોર, ત્યાં હમણે મારી ખાતે સ્ટુડિયોમાં છે. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વતાડો કે યો લંગડી રોગ ડગરામાં આવવાવાળો ખત શું કહેવાય, એના નાવા દેખી કેવી રીતનો આપુન જાણકારી રહેવી જોઈએ, કેવી રીતની આપુન દેખભાળ કરવી જોઈએ, એ બધી વાતો વિસ્તારપૂર્વક અને વારંવાર વતાડો.
1: તો કિસાન સાથીઓ, આજ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પશુઓમાં થવાવાળા લંગડી જ્વર યાને કે લંગડ બુખારના બારામાં જાણકારી સંભળાવી રહેશે. તો કિસાન સાથીઓ, યો પશુઓમાં ઝેર ભી થાય તો પશુ લંગડાવા લાગે અને એનાને તેજ બુખાર આવે છે. તો કિસાન સાથીઓ, એનો ઈલાજ ભી સંભવ છે અને એની દેખરેખ કરવી ઘણી જરૂરી છે. તો કિસાન સાથીઓ, યો એક તીવ્ર મતલબ લગાતાર સંક્રમક જીવાણુ જનિત રોગ છે અને એનામાં મુખ્યતઃ ગાય અને ભેંસ પ્રભાવિત જ્યાદા થાય છે. જ્યાદા દૂધ આલવાવાળી ગાય અને ભેંસમાં યો રોગ મુખ્ય રૂપ તો દેખ્યો ગયો છે. એની બીમારીમાં રોગી પશુઓમાં જ્યાદાતર બુખાર અને માંસપેશીઓમાં હડણ વાળા સૂજન અને ઝેરવાદ અને ઉપચાર નહીં મળવા પર પશુઓની મોત થઈ જાય છે. તો કિસાન સાથીઓ, યો રોગ એક ગાઉ પોઝિટિવ ક્લોસ્ટ્રિડિયમ ચોવી આઈ નામક બેક્ટેરિયાથી થાય છે. યો એક સ્પોર બનાવવાળો બેક્ટેરિયા છે, જો કે ઓક્સિજનની ઉપસ્થિતિમાં શોર બનાવે છે, સ્પોર બનાવે છે. યો જીવાણુ ટોક્સિન ઉત્પન્ન કરે છે, ટોક્સિન પેદા કરે છે, જો કે બીમારીના લક્ષણ ઉત્પન્ન કરે છે. એના રોગના સ્પોર અનેક મેદાનોમાં પાયા જઈ શકે છે, જ્યાં જાનવર ઘાસ સરવા જાય, સારું સરવા જાય છે અને એની બીમારીથી સંક્રમિત થઈ જાય છે. યો મુખ્ય રૂપ તો ગાય અને ભેંસીઓમાં પાયો જાય છે. કદી કદી યો બોકડીઓ અને ઘોડામાં બી દેખ્યો ગયો છે. 6 મહિનાથી 2 વર્ષ તક ઉંમરવાળા પશુઓને મુખ્ય રૂપ તો જ્યાદા સંવેદનશીલ રહેશે અને એના પર યો જ્યાદા ભાર આ લેશે. તો કિસાન સાથીઓ, નવજાત બછડામાં ડાહા પશુઓમાં બી યો થઈ શકે. સંવેદનશીલ પશુઓમાં રોગ દૂષિત ચારાવાહો ચારાગાહો અને પશુશાલાઓને દ્વારા યો હોઈ શકે. રોગ મુખ્ય રૂપ તો દૂષિત ભૂમિ, ભોજન, પાણી અને ઘાવોને દ્વારા યો ફેલે છે. જાનવરોમાં વાદ્યા કરવાનું અને અન્ય શલ્યક્રિયાને દ્વારા યો રોગ ફેલે છે. લક્ષણ तो किसान साथियों ज्यादा बुखार आवानो अने 106 थी लगाड़ी ने 108 डिग्री एफ तक ताव आवे जेना जनावराने अने जनावराना भारी मसल्स अने मांसपेशी वाला जगह पर जेवी रीते पुठा पर गळामां जांघियुमां चरस राहटनी धेवनी आवे छे अने त्या बीमारी ने पेशाणवानी सबथे प्रमुख लक्षण छे। प्रभावित जनावर ने लंगड़ो करीने सलाड़वा लागे से, खावा पीवानु भी कम कर नाखे से अने तेज हास आलवा लागे से, पशु वगोलवानु भी बंद कर नाखे से। तो किसान साथियों इना या मुख्य लक्षण से, तो किसान भाई ने इना लक्षण अगर पतो साली जाए तो किसान भाई ने ध्यान राखो जोई अने पशुओं में यो लंगड़ी ज्वर बुखार से अने इनो इलाज करावो घणो जरूरी से अने आपड़ा नजदीकी पशुपालन उप स्वास्थ्य केंद्र पर या डॉक्टर ने घेर भी बोलावी ने आपू इनो इलाज करी सकी। तो किसान साथियों प्रभावित मांसपेशियों में खुजन आवी जाए से अने पूरो एरियो नीलो पड़ी जाए से अने अगर पशुओं ने इलाज नहीं मळवे तो 2-3 दिन में पशु नी मोहत थई जाए से। तो किसान साथियों इना रोग ना निदान हारू रोग नो सही सही पतो लगाड़वा हारू आपुन पशु ना मालिक ना मालिक थी रोगों ना संबंध में अगली जानकारी प्राप्त करवो जोईए। अगर पशु नी उम्र 6 महीना थी लगाड़ी ने 2 वर्ष तक ओहे तो तेज ज्वर वातावरण नम रहेवो जोईए नम रहेवो अने पशु नु लंगड़ाई सालवानु रोग नी पहचान में सहायक रहेशे। तो किसान साथियों जीवाणु नु प्रत्यकीकरण प्रयोगशाला थी यो पतो कर्यो जाई सके से कि स्टेनिक अने कई प्रकार ना मीडिया जीवाणु कल्चर करीने 100% बीमारी ने सुनिश्चित करे जाई सके से। उपचार तो किसान साथियों बीमारी ना लक्षण नो पतो सालता ही पशु ने कई ना भी वेटनरी डॉक्टर कन ली जाओ जोई अने तुरंत उपचार चालू कर देवो जोई। लक्षण ना आधार पर बुखार अने दर्द नो इलाज भी करवो जोई अने वसाड़वानी रोकथाम। तो किसान साथियों प्राकृतिक रूप था रोग ना प्रति प्रतिरक्षा नी रहेशे अने आपड़ा पशुओं ने समय पर बीमारी नो टीको लगाड़वो जोईए। गोवंश ने पशुओं में 5 मिलीमीटर SC रूट ना टीका लगाड़े जाए से लगभग 2 हफ्ता में प्रतिरक्षा उत्पन्न थाई जाए से अने 1 वर्ष तक यो रहेशे अने हर वरे वर्षा ऋतु ना आवाथी

0: પેલો આપણા 6 મહિનાથી 2 વરે તકવાળા પશુઓમાં એની બીમારીનો ટીકો લગાડવો જોઈએ. જેના ક્ષેત્રોમાં એ બીમારી જ્યાદાતર થવાની સંભાવના રહેશે અને ત્યાં કમ ઉંમરના બચડામાં બી એ ટીકો લગાડી જઈ શકે છે. બીમારીને ફેલવાથી રોકવાના ઉપાય. તો કિસાન સાથીઓ, જો મરેલા પશુઓને ખાડો ખોદીને સૂનો નાખીને દબાડ દેવું જોઈએ. બીમારીથી મરેલા જાનવરની ખાલને ની ઉતારવી જોઈએ અને સંવેદનશીલ ક્ષેત્રમાં જાનવરોને સર્વાહારું ની મોકલવા જોઈએ. અને અગર સંક્રમિત પશુની પહેચાન થઈ ગયો હોય તો તેનાને અલગ કરીને ખૂંટે બાંધવું જોઈએ. તેના ખાવા પીવાનું પાણી બી અને તેનો રખરખાવ બી અલગ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને લંગડી જ્વર જો પશુઓમાં બુખાર આવે અને તેનાથી મોત થઈ જાય છે તેના બારામાં જાણકારી હમળાવી અને એની હાથે હાથે હાઉ પશુઓમાં બહારી પરજીવી રોગ નેજલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી બતાડી રહ્યો છે. તો કિસાન સાથીઓ, યા પેરાસાઇટ પશુઓના નખોરાથી નકળે છે અને એનમાં સિસ્ટોસોમિસિસ રહેશે અને ઇનાને નકડા રોગ બી કહેશે. રોગનો કારણ, તો કિસાન સાથીઓ, પેરાસાઇટ સિસ્ટોસોમા નેઝોલ્સનો એક બોવિસ યા પેરાસાઇટમાં સિસ્ટોસોમા વંશના અન્ય પેરાસાઇટની તરે નર અને માદા અલગ અલગ રહેશે. યા દોરા હરકા 5 થી 11 મિલીમીટર લંબાઈના રહેશે અને પશુઓની નખોરામાં મ્યુકસ મેબ્રેનના નીચે રક્ત શિરાઓમાં રહેશે. યા હંમેશા રોગ ભેડ અને બકરી ઘોડા ગાયમાં યોજાદાતર પાયો જાય છે. ભારતમાં સિસ્ટોસોમા પેરાસાઇટ બહુ આયાતો પાયો ગયો છે. મનખુમાં બી એના રોગથી ત્વચામાં લક્ષણ પ્રકટ થઈ જાય છે. જીવનચક્ર, તો કિસાન સાથીઓ, પેરાસાઇટની એક અવ્યવસ્થા એન્ડોપ્લોરવિસ એક્સિસ્ટસ ઘોંઘેમાં પૂરી રહેશે. એની ઘોંઘોમાં રહીને પેરાસાઇટ સરકેરિયા અવસ્થાના રૂપમાં બહાર નીકળે છે અને અહીંથો અહીં સારામાં શિપકેલો રહેશે. પશુઓના સર્વાને ટાઈમ પર પેરાસાઇટ પશુઓની ત્વચાના સંપર્કમાં આવતા હી ત્વચામાં ભરાઈ જાય છે. પશુની રક્ત ધમણીઓ ને જરીએ યો તીહોના નખોરામાં ઈંડા મેલે છે. યો ઈંડા નેઝલ ડિસ્ચાર્જ યા ગોબરની હાથે બહાર આવે છે. એના ઈંડાથી નકળેલા મીરાસીડિયા અવસ્થાએ ઉપયુક્ત વંશના ઘોંઘોની તલાશ કરી ભરાઈ જાય છે. ઘોંઘોથી સરકેરિયા અવસ્થા બહાર નીકળ કરીને પશુઓના શરીરમાં પૂગી જાય છે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, જુખામ ઘડી ઘડી આવવાનું અને પશુઓનું શીખવાનું, મવાદ મ્યુકોપુરુનેન્ટ ડિસ્ચાર્જ થવાનું અને નખોરાનો મ્યુકસ મેબ્રેનમાં હુઝન નાની નાની એક્સેન્સ પડી જાય છે. નાની નાની ગાંઠિયોની નખોરાને માર્ગથી રૂકાવટ અને હા લેવામાં તકલીફ અને ઘર ઘરની અવાજને કારણ ઇનાને નકડા રોગ બી કહેશે. કિસાન સાથીઓ, ગાય ભેંસોમાં દૂધનું કમ થઈ જવાનું અને બેચેન થઈ જવાનું અને સુસ્ત રહેવાનું અને કમજોર થઈ જશે. કિસાન સાથીઓ, એનો ઉપચાર કરવો હોય તો એન્થિયોમેલિન 6% ઘોળ અને ગાયમાં 20 મિલી, માંસપેશીઓમાં ઘોડામાં 15 થી 20 mm, માંસપેશીઓમાં હપ્તામાં 1 અને કુલ 2 યા 3 ઇન્જેક્શન લગાડવા પડે છે. ટાર એમિટિક 1 થી 2% ઘોળ 6 દિવસ પીવાડવાનો. સોડિયમ એન્ટીમની ટારી રેસ્ટ દનમાં 2 વારી ઇનાને દનમાં પીવાડવાનું. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પશુઓમાં લંગડી જવર અને બહારી પરજીવી રોગ નેઝલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી હમળાવી. તો કિસાન સાથીઓ, જરૂર આપણા પશુઓના એવા રોગોથી સલાહ લઈને સાંભળેલું રાખવું જોઈએ અને જેવા બી આપણું લક્ષણ એના માલમ પડે તો કિસાન ભાઈઓને તુરંત આપણા વેટનરી ડાક્ટરથી સલાહ લઈને તેનથી ઈલાજ કરી લેવો જોઈએ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેરથી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાતો સાંભળવાના છે. પશુઓમાં લાગવા વાળા અલગ અલગ પ્રકારના રોગો અને તેના નિદાનની વાતો, યકાઈના રોગ છે અને એનું નિદાન કેવી રીતે થાય, એ બધી વાતો પણ વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી આવો અને આપણા કાર્યક્રમને આગાડી બઢાવો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓના રોગ અને તીહોના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પશુઓના રોગના નિયંત્રણ હારું કઈ પ્રકારની વિભિન્ન સ્તર પર કાર્યક્રમ બનાવવાની જરૂરત પડે છે, ત્યાં કાર્યક્રમ રોગોની વ્યાપકતા, આવૃત્તિ, રોગકારક અને તીહોમાં થવાવાળા નુકસાનના આધાર પર કઈ ભાગોમાં વિભાજિત કરીને બનાવવો જોઈએ. તો કિસાન સાથીઓ, એ વિભાજન દેશના વિભિન્ન ભાગોમાં અલગ અલગ હોઈ શકે, કેમ કે કઈના ભી રોગમાં થવાવાળા નુકસાન અને તીહોની આવૃત્તિ કઈના ભી જગા પર વિશેષ અલગ અલગ રહી શકે. તો કિસાન સાથીઓ, બીજા કઈના ભી વિશેષ પર કઈનો ભી રોગ મહત્વપૂર્ણ છે, જબકિ બીજે સ્થાન પર કોઈ ભી બીજો રોગ હતા. યો કાર્યક્રમ બનાવવા હારું સ્થાનીય આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પશુ રોગો થા એક સુવ્યવસ્થિત અને સ્થિરીય નિયંત્રણ હારું આપણે કઈ પ્રકારના એવા કાર્યક્રમ અને બિંદુઓ પર ધ્યાન દેવો પડે છે. પહેલો હે પશુ પાલતુ પશુઓમાં વન્ય પ્રાણીઓમાં નિયંત્રણ રાખવાનું. તે પશુ રોગોના વાહકોનું નિયંત્રણ રહેશે અને પશુ રોગોની કડી નિગરાનીમાં રાખવાનું. પશુ રોગોના નિયંત્રણ કરવા હારું પશુઓમાંથી રોગોનો નિયંત્રણ કરવો જોઈએ. એના હારું બે સ્તર પર કાર્યક્રમની જરૂરત છે, અને એક પાલતુ પશુઓમાં અને બીજો વન્ય પ્રાણી, તાકી રોગોને અન્ય પશુઓમાં ફેલવાથી રોકે જઈ શકે. તો કિસાન સાથીઓ, તો સબત પહેલે દેખી જાય કિસાન ભાઈઓ, પાલતુ પશુઓમાં રોગોનું નિયંત્રણ કેમ કરી શકીએ. તો પાલતુ પશુઓમાં રોગોનું નિયંત્રણ એવી રીતે કરી જઈ શકે કે હગલા પશુઓને નિયમિત રૂપથી મુખ્ય રૂપથી રોગોના ટીકા લગાડવા જોઈએ. બીમાર પશુઓને અને અન્ય સ્વસ્થ પશુઓથી અલગ રાખવો જોઈએ. અને કઈના ભી રોગની મહામારી દશામાં સડક અને ગળી મોહલાના જનાવર જેવી રીતે કૂતરા, મીનકા આદિને પાલતુ જનાવરની મેરે નહીં આવવા દેવાનું. પશુઓના આવાસમાં સ્વચ્છતા બનાવી રાખવાની અને ફર્શને સમય સમય પર અસલી તરફથી સાફ સુથરા રાખવો જોઈએ અને કીટાણુનાશક દવાઓથી સાફ કરવો જોઈએ. રોગી જનાવરથી વસવાહારું દાણા ને તીના ખાધેલા ઉત્સર્જિત પદાર્થોને જમીન પર દબાણ દેવા જોઈએ. અને મહામારીના ટાઈમ પર પશુ મરેલા પશુઓના જમીનમાં ગહેરો ખાડો ખોદીને સૂનો નાખીને તેને દબાણ દેવો જોઈએ. તેનાથી સંક્રમણ અને પશુઓમાં બીજા બીમારી, બીજા રોગો અને બીજા પશુઓમાં નહીં ફેલી શકે. પાલતુ પશુઓને જંગલોમાં સરવા જવાથી નહીં જવા દેવાનું અને તેની પર રોક લગાડ દેવાની અને તેના એક તરફ બાંધીને તેના પશુઓની રક્ષા કરવા હારું તેનો ઈલાજ ચાલુ કરી દેવો અને પ્રાણીઓથી દૂર રાખવાનું, તાકી ઇનમાં ઇનનો સંક્રમણ નહીં આવી શકે. વન્ય પ્રાણીઓમાં જેસે સરવા જાય તો વન્ય પ્રાણીઓથી બી આપણને રોક લગાડી પડે અને વન્ય પ્રાણીમાં રોગોનો નિયંત્રણ. તો વન્ય પ્રાણીમાં કિસાન ભાઈ રોગોનું નિયંત્રણ કેમ થઈ શકે, તે વન્ય પ્રાણી જો પશુ રોગોના સૌથી ખતરનાક એક સ્ત્રોત છે અને સામાન્ય વન્યજીવોથી રોગોના કારક પહેલા પાલતુ પશુઓ તક પૂગે છે. તેમાં ફેર મનખું તક બી રોગ થઈ જાય છે અને યો જીવોમાં પશુ રોગોનો નિયંત્રણ ઘણું કરવું ઘણું કઠિન કામ છે. ફેર બી એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રોગોને નિયંત્રિત કરી જઈ શકે અને મહામારીની દશામાં વન્ય પશુઓને પકડવું, બેહોશ કરવું અને તીહોને ઝેર દઈને જરૂરત પડવા પર તીહોને ગોળીથી મારીને તીહોના પ્રજનન ક્ષમતાને નિષ્પ્રભાવી કરી નાખવું, એવું કામ બહુ સારું લંબુ કામ થાય છે. તેની હારું આપણા પશુઓને પહેલાથી શેટી રાખવું જોઈએ, કેમ કે આમ કિસાન એ જ પ્રકારનો એટલું મોટું કામ નહીં કરી શકે. જબ કઈની મહામારી આવે તેના ટાઈમ પર થઈ જાય છે અને પરજીવી સંક્રમણના વન્ય જીવોને વસાડવા હારું પરજીવી નાશક દવાઓ ખાવાની ચીજોમાં મેળવીને જગા જગા જંગલોમાં રાખી દેવાનો, તાકી વન્ય જીવ એનાને ખાઈ શકે અને તીહંતી ત્યાં હાજરી શકે. બીમાર વન્ય જીવોને બેહોશ કરીને તીહોનો ઉપચાર કરવાનો અને જેવી રીતે કઈના બી પ્રજાતિના મરવાની સૂચના મળે તો તુરંત તીહોની સંપૂર્ણ પ્રજાતિનો પરીક્ષણની રોકધામ કરવાનો ઉપાય અપનાવવાનો. સમય સમય પર વન્ય પશુઓના માળની જગા જો નમૂના તોર પર એકઠા કરીને પરજીવી જીવાણુથી થવાવાળા પરીક્ષણ કરતા રહેવાનું. કિસાન સાથીઓ, રોગોના વાહકના નિયંત્રણ પશુ રોગોમાંથી કાફી રોગ કઈના ના કઈના વાહકના માધ્યમથી ફેલે છે. અગર વાહકને વાહક પર ही રોગકારક ને નષ્ટ કરી જાય તો રોગ ફેલવાની સંભાવના કાફી કમ થઈ જાય છે. ઇના હારું આપણ કઈ એવા તરીકા અપનાવવા પડે છે, જેવી રીતે પશુઓને અને તિહુકન આસપાસની જમીનને સાફ સુથરા રાખવાની. પશુઓને આસપાસ કામ કરતા વખત ચિત્રા, ઓજાર, ખાડા અને વસ્તુઓને સંક્રમણ લાગી શકે અને તેનાથી બીજા પશુઓમાં ફેલી શકે. કઈ રોગ કીટોને દ્વારા ભી એક જગાથી બીજા જગા તક ફેલે છે. એમાં મુખ્ય જો હે મક્ખી, મચ્છર, ચીચડી, માઇટ, પિસુ, જુવડા એમાં સામેલ છે. એના કીટોને નિયંત્રિત કરીને રોગોને નિયંત્રિત કરે જઈ શકે છે. તેનાથી કઈ પ્રકારના એવા તરીકા અપનાવી શકીએ, જેવી રીતે પશુઓમાં લાગેલા ખીલા અને સિસોડા, લીખોડા, ભાટાથી કુસલીને મીટીમાં દબાડી માર દેવા જોઈએ. એની પ્રકારથી દવાઓમાં જોડાને ભી મારી જઈ શકે છે. કીટનાશી દવાઓનો ઉપયોગથી ભી કીટોની સંખ્યામાં ભી કાફી કમી આવી જાય છે. જેવી રીતે મલેરિયાના ઉન્મૂલનમાં ડીડીટી રસાયણનો કાફી યોગદાન રહ્યો છે. અને મુખ્યતઃ 5 પ્રકારના કીટનાશી દવાઓ આર્ગેનો ક્લોરિન, આર્ગેનો ફોસ્ફરસ, કાર્બામેટ અને ક્રમિક પાયરીથ્રાઇડ અને વનસ્પતિ કીટનાશક ઉપયોગમાં લાવી જાય છે. કીટોના નિયંત્રણ હારું જૈવિક ઉત્પાદ જેવી રીતે જીવાણુ, કીટનાશક, વિષાણુ, કીટનાશક આદિનો પ્રયોગ ભી કરે જઈ શકે છે. એના પ્રકારથી જૈવિક ઉત્પાદ કીટોમાં રોગ ઉત્પન્ન કરીને તીહુન મારી નાખે છે. તો કિસાન સાથીઓ, પશુ રોગોની કડી નિગરાણી. પશુ રોગોના ઉપર પૂરા દેહની કડી નિગરાનીમાં રાખવાની ઘણી જરૂરત છે. જેવી રીતે પશુ રોગ થવાની સૂચના મળે તો તેના પર તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને તેના નિયંત્રણના ઉપાય કર્યા જવા જોઈએ. કડી નિગરાનીની વજહથી કઈ વારી રોગ રોગી પહેલાથી પતો ચાલી જાય છે. કડી નિગરાની પ્રદેશ એવા રાષ્ટ્રીય સ્તરે ભી ની બલકી આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરત છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર OIE જેવી રીતે એજન્સીની મદદથી ભી પશુ રોગોથી ફેલવાથી રોકે જઈ શકે છે. એના પ્રકાર આપણે દેખી શકીએ કે ઉપરોક્ત મેં તમને બતાડ્યું નિયમ અપનાવવાથી કાફી હદ તક પશુ રોગોમાં નિયંત્રણ કરી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુઓના રોગ અને તેના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સંભળાવી.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, હજુ લઈએ એક નાનો બ્રેક અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં જે લાડો પૈણે અને જાન જાય તીનમાં જો ગાવે તું મજાનું અને અસલ ગીત હામળીને પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. અને કાર્યક્રમ ખેતીવાડીમાં હા બાપુ હામળવાના છે પશુઓમાં સંતુલિત આહારની વાતો. તો સાલો કિસાન ભાઈઓ, બન્યા રહેજો કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેકના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગળ વધાવી અને હામલી પશુઓમાં સંતુલિત આહારની વાતો, જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણી વાત સાંભળી, આપણા પાલતુ પશુઓમાં લાગવાવાળા અલગ અલગ પ્રકારના રોગ, અગર એવા રોગો દેખી આપણા પશુઓને વસાડવા હોય તો આપણે એનું સમય સમય પર સંતુલિત આહાર આપવું જોઈએ. એનામાં અગર આપણી જો ડગરીઓ રહે તેનું દૂધ અસલ ઉતરે અને જો બળદ રહે ત્યાં કાંઠા રહે એના દેખી આપણું આસાની દેખા ખેતી કરી શકીએ અને વસમાં આપણું કોઈ બી પ્રકારની નુકસાન નહીં થાય. તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગળ વધાવી અને એ બધી વાતો હામળી વિસ્તારપૂર્વક મારા સહયોગી ભાઈ કમતાર ડામોર દેખી.
1: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના શું મહત્વ છે તેના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથીઓ, અમારા કિસાન અને પશુપાલક ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના બારામાં જાણવું ઘણું જરૂરી છે. સંતુલિત આહારમાં ઉકેલો સારો, લીલો સારો અને દાણાને તીનુંનો એક નિર્ધારિત માત્રામાં રહેવું જરૂરી છે. પશુઓમાં સંતુલિત આહાર એક નિર્ધારિત માત્રામાં રહેવું ઘણું જરૂરી અને આહારની એટલી જરૂરત છે જેટલી મનુષ્યને રહેશે, અને એવી રીતે પશુને બી આહારની માત્રા હારું શરીરના વજન, કામના હારું અને પશુના આહારની માત્રા હારું ઘણું જરૂરી છે. કેમ કે આવશ્યકતાને અનુસાર, જરૂરતને અનુસાર થાવાળા ભોજ્ય પદાર્થોમાં પાયા જવાવાળા પોષક તત્વોને આધાર પર ગણના કરીને કરી જાય છે. પણ પશુપાલકોને ગણના કામની કઠિનાઈથી વસવા હારું થંબ રૂલને અપનાવો જ્યાદા સુવિધાજનક માન્ય જાય છે. એના અનુસાર આપણું મોટા તોર પર વયસ્ક અને દુધારૂ પશુઓના આહારને તીન ભાગોમાં વાટી શકી. પહેલો છે શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર, અને બીજો છે દૂધ ઉત્પાદનને બઢાવવા હારું આહાર, અને તીસરો છે ગાભણ જો પશુ રહે તેનો આહાર. કિસાન સાથીઓ, શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર અગર દેખી જાય તો યો આહાર પશુના શરીરમાં સ્વસ્થ રાખવા હારું આલ્યો જાય છે, અને એનથી પશુ આપણા શરીરના તાપમાનને બનાવી રાખવામાં તાકાત મળે છે. શરીરની આંતરિક ક્રિયા જેવી રીતે પાચન ક્રિયા, રક્ત પરિવહન અને શ્વસન ઉત્સર્જન અને આદિના કામમાં આવે છે. પશુને આપણા શરીરને સ્વસ્થ રાખવા હારું અને બનાવી રાખવા હારું અને તેઓના જીવન નિર્વાહ કરવા હારું આહાર ઘણો જરૂરી છે, અને ઉચિત આહારના અભાવમાં પશુ કમજોર થવા લાગે છે. તેઓનો અસર તેઓનો ઉત્પાદકતા અને પ્રજનન ક્ષમતા પર પડે છે. એમાં દેશી ગાયના હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 3.4 કિલોગ્રામ, અને શંકર ગાય હારું હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 4.0 કિલોગ્રામ, અને શંકર ગાયનો શુદ્ધ નસલ હારું માત્ર 4 થી 7 કિલોગ્રામ તક રહેવી જોઈએ. તેમાં પશુને દાણામાં ઘઉં, મક્કા આદિનું મિશ્રણ ભી કર્યો જઈ શકે છે. તેઓની માત્ર સ્થાનીય દેશી ગાય હારું 1.0 થી લગાડીને 1.5 કિલોગ્રામ, અને શંકર ગાયને 1.5 થી લગાડીને 2 કિલો શુદ્ધ નસ્લની દેશી ગાયનો અને ડોબિયું હારું એહોની માત્ર 2 કિલોથી 2.5 કિલો તક રાખી જઈ શકે. તો કિસાન સાથીઓ, દૂધ ઉત્પાદન હારું આહાર, પશુઓથી જ્યાદા થી જ્યાદા દૂધ ઉત્પાદન કરવા હારું તેઓના પર્યાપ્ત માત્રામાં કૂટું, લીલો સારો અને દાણા આલવાનું ઘણું જરૂરી છે. દૂધ ઉત્પાદન હારું પશુને જીવન નિર્વાહ કરવા હારું તેની જિંદગી જીવા હારું આહારથી જ્યાદા માત્રામાં આહાર આલવો જોઈએ. તેમાં મુખ્યતઃ આપણે ખાસ દાણાની માત્રા બઢાઈ દેવી જોઈએ. તીનમાં સ્થાનીય આપણી દેશી ગાય હારું 3 કિલોગ્રામ, અને દૂધ આલવાવાળી ગાય હારું આહારના રૂપમાં 1 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. જબકિ શંકર ગાયને 3 કિલોગ્રામ દૂધ ઉત્પાદન હારું અને જીવન નિર્વાહ કરવા હારું 1.5 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. ભેંસી હારું 2 કિલોગ્રામ દૂધ હારું અને 1 કિલોગ્રામ દાણા એવું સાધારણ ડોબિયું આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, એની હાથે 30 કિલોગ્રામ લીલો સારો પશુઓને હર રોજ ખવાડવો જોઈએ. લીલા સારાની જરૂરત પડવા પર દાણાની માત્રા બઢાઈ દેવી જોઈએ અને તેમાં પશુ આહારની લાગત થોડી કમ થઈ જાય. ગાયને હર રોજ સાફ પાણીથી 25-30 લીટર તક પાણી અને ડોભીઓને સાફ પાણી 30-40 લીટર પીવાડવું ઘણું જરૂરી છે. જે ગાભણ હોય તેના ટાઈમ પર પશુનો ગર્ભાવસ્થાના ટાઈમ પર 4-5 મહિનાની બાદ માંથી હોને આહારમાં જીવન નિર્વાહ કરવા હારું આલ્યા જવાળા આહારમાં બઢોતરી કરી દેવી જોઈએ. તીનમાં તીવના શરીરમાં કંઈના બી પ્રકારના ખનિજ મિશ્રણની કમી થવા પર અને ગર્ભમાં પડેલા બચડાના શરીર બી સ્વસ્થ બનેલું રહે અને ગર્ભમાં પડેલા બચડાની ઉચિત બઢોતરી અને વિકાસ હારું ગાય અને ભેંસના અગલા વેતરના સહી દૂધ ઉત્પાદન હારું એના આહારને આલવો ઘણો જરૂરી છે. એનમાં સ્થાનિક ગાયો દેશી ગાયો હારું 1.5 કિલોગ્રામ અને શંકર નસ્લની ગાયો હારું અને ભેંસીઓ હારું 2 કિલોગ્રામ અતિરિક્ત દાણા આલવા જોઈએ. તીનમાં પશુ અગલે વેતરમાં આપણી તાકતના અનુસાર જ્યાદાતર દૂધનું ઉત્પાદન કરી શકે. એની સાથે સાથે 30-40 લીટર સાફ પાણી બી એને પીવાડવું જોઈએ. પશુનો સારો હુકેલો. તો કિસાન સાથીઓ, પશુને હુકેલા સારા મુખ્ય રૂપથી ગમનું કૂટું આલવું જોઈએ અને પશુઓને કદી કદી પરાળ ફેલાઈ દેવું જોઈએ નીચે બેહવા હારું, કેમ કે એમાં સિલિકા પાયો જાય છે જો કે પશુઓના સ્વાસ્થ્ય હારું જ્યાદાતર હાનિકારક રહેશે. એમાં કઈ એવી બીમારીઓ પેદા થઈ જાય છે અને ભૂસાથી આપણું કમ પૌષ્ટિક તત્વ મળે છે. પશુને સહી પોષણ મળી શકે એના હારું રાઈસ બ્રાનને સોકર દાણા સણાની સુની ખવાડવી જોઈએ. પશુઓને ભૂસો હર રોજ 8-10 કિલોગ્રામ આલવો જોઈએ અને ભૂસાને પાણીથી એક વારી ઘોળીને લીલો કરીને ખવાડવા હારું આલે જવું જોઈએ. તેનથી ભૂસામાં લાગેલી મીઠી અને ધૂળ બી ખતમ થઈ જાય અને પશુઓના પેટમાં કીડા પડવાની સંભાવના બી કમ થઈ જાય. શંકર અને દેશી નસ્લની ગાયોનો વજન લગભગ 450-500 કિલોગ્રામ તક રહેશે અને તીનમાં 2-2 કિલોગ્રામ ભૂસો અતિરિક્ત આલવાની જરૂરત પડે છે. પશુને દનભરમાં 30-40 લીટર સાફ પાણીની જરૂરત પડે છે અને લીલા સારો. તો લીલો સારો પશુ હારું ઘણો લાભદાયક રહેશે. લીલા સારામાં પશુને કંઈના બી પ્રકારનો ખનિજ અને વિટામિન મળી જાય છે. ખાસ કર વિટામિન ડીની પૂર્તિ લીલા સારાથી થાય છે અને લીલા સારા હારું પશુ વડા છાવતો તીનાન ખાય છે. યો હુકેલા સારાની અપેક્ષા વેગો પસી જાય છે. લીલો સારો દૂધ ઉત્પાદનમાં બી ઘણો જરૂરી ભૂમિકા નિભાડે છે અને દૂધ ઉત્પાદન હારું દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં બી બઢોતરી કરે છે. ઋતુના અનુસાર લીલા સારાને નેપિયર ઘાસ, સરી, સુડાન ઘાસ, બાજરો, જુવાર, જઈ, બરસીમ આદિ ઇનમાં સામેલ છે. જેટલા બી પશુપાલન કુનિયુ કરવું જોઈએ કે લીલા સારાની દલિયા અને દલહની બેહતરને સારાને સામેલ કરવું જોઈએ. તીનથી પશુઓને પશુઓમાં પ્રોટીનની કમી આસાનીથી પૂરી કરી શકે. લીલા સારામાં જો હરી ફળીદાર લીલો સારો ખવાડવો જોઈએ. લોબિયા અને પાચન ક્રિયા હારું દુરુસ્ત રહેશે. ફળીદાર સબ્જીની લાભકારી બી રહેશે અને પશુને એક દનમાં 35-40 લીટર સાફ પાણી પીવાડવું જોઈએ. દાણા. કિસાન સાથીઓ, રાશનનો મહત્વ પશુઓમાં જ્યાદાતર થાય છે અને રાશનનો પશુઓમાં તીહુના શરીરની બઢોતરી અને દૂધ ઉત્પાદનમાં કાફી મહત્વપૂર્ણ યોગદાન રહેશે. એમાં શરીરના વિકાસ સારું કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન જેવા કઈ પ્રકારના ખનિજ મિશ્રણ મળે છે. પશુઓ સારું રાશન સ્થાનિક સ્તર પર પ્રાપ્ત થવાવાળી જ્યાં પરજીની જગાથી સામગ્રીઓને મેળવીને બનાવ્યા જઈ શકે છે અલગ અલગ. અને જેવી રીતે ગમની દલિયા અને મક્કાની દલિયા, ખાળી, લૂણ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી પાલતુ પશુઓમાં અલગ અલગ પ્રકારના રોગ અને તીનુંના નિદાનની જાણકારી. ઇનમાં આપણી વાત સાંભળી કિસાન ભાઈઓ કે આપણા પશુઓ જબ બીમાર થાય તો તીનુંને કેવી રીતે આપણને ધ્યાન રાખવી પડે, દેખભાળ કરવી પડે અને ડાક્ટર કન લીજાઈને કેવી રીતે એને ખોરાક સમય સમય પર આલવી પડે, એ બધી વાતો આજ આપણીના કાર્યક્રમમાં વારંવાર સાંભળી. અને કાર્યક્રમની અંતિમ કડીમાં આપણી વાત સાંભળી પશુઓના સંતુલિત આહારની. જેવી રીતે કિસાન ભાઈઓ આપુ મનખુને અસલ ખાવાનું જોવે, તેવી રીતે પશુઓને પણ સંતુલિત આહારની જરૂરત પડે છે. જેવી રીતે અગર પશુ દૂધારું હોય તો તેને અગર સંતુલિત આહાર આપું સમય સમય પર આલી તો આપું દૂધ અધિક માત્રામાં મળે અને એના દેખી આપું અસલ અને મોટો મુનાફો કમાઈ શકી. અને બળદ હોય તો એને આપું સંતુલિત આહાર આલી તો તેઓ પણ અસલ કાઠોરે અને હોળમાં ડોરામાં અને વખરમાં આપું તીને અલગ અલગ કામમાં તેવી રીતનો ઉપયોગ લઈ શકી. તો કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લઈને આવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાત સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને ખેતીવાડીની અસલ અસલ જાણકારી પ્રાપ્ત કરે અને ખેતીવાડીમાં અસલ અને મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કહીથા હામલ તારે જો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.